એ નાક છે, અમારી જોવાની તાકાત છે, તે બધી આ નિયામતો છે જેનો શુક્ર કરવાની જરૂર છે. મોટામાં મોટું નિયામત જો ઇન્સાનનું હોય તો તે બોલવાની શક્તિ છે. ખુદા કુરાનમાં સૂરા રહમાન, અઝબિલ્લાહ મિન શૈતાન રજીમ, અર રહમાન અલ્લમ અલ કુરાન ખલક અલ ઇન્સાન અલ્લમહુલ બયાન એન્ડ ટોટ હિમ આર્ટિક્યુલેટ સ્પીચ. આ જે જબાન છે તે કારણે અમે એકબીજા સાથે કોમ્યુનિકેટ કરી શકીએ છીએ, અને તે મોટામાં મોટી નિયામત છે. આજે હું તમારી સામે અહીંયા ઊભો છું, તમે ત્યાં બેઠા છો, મને સાંભળો છો. વી કેન કોમ્યુનિકેટ વિથ ઇચ અધર. આ મોટામાં મોટું એક નિયામત છે. દુનિયામાં લગભગ 7200 ભાષાઓ છે, 7200 લેંગ્વેજીસ. તો સવાલ એવું થાય છે કે સૌથી વધારે કેવું ભાષાનો ઉપયોગ થાય છે, વિચ ઇઝ ધ મોસ્ટ સ્પોકન લેંગ્વેજ? તો બેશક ઇટ્સ નોટ રોકેટ સાયન્સ. આજે તમે જેને પૂછા કરશો પહેલાં ઇંગ્લિશનું જ નામ આવશે, અંગ્રેજી છે. અને બેશક અંગ્રેજી લગભગ 20% જે છે દુનિયાનું પોપ્યુલેશન અંગ્રેજી વાત કરે છે. 1.5 બિલિયન પીપલ સ્પીક ઇંગ્લિશ. હાલાકી નેટિવ ઇંગ્લિશ સ્પીકર્સ ખાલી 400 મિલિયન છે. આ એક નાનકડું દેશ યુરોપમાં એક ભાષા પોતા વાસ્તે ડિઝાઇન કર્યા, અને આજે આખી દુનિયા જે છે તે ભાષાને ગુલામ છે. યુ હેવ ટુ નો ઇંગ્લિશ. કેટલા દેશ કે છે, લગભગ 80 દેશો છે દુનિયામાં જે લોકોનું ઓફિશિયલ લેંગ્વેજ ઇંગ્લિશ છે. એલાકાના પાર્લિમેન્ટમાં, એલાકાના ગવર્મેન્ટ કોમ્યુનિકેશન્સમાં અંગ્રેજી વાપરવામાં આવે છે. સેકન્ડ મોસ્ટ સ્પોકન લેંગ્વેજ ઇઝ મેન્ડરિન ચાઇનીઝ, 1.1 બિલિયન પીપલ. કારણ કે એલાકાનું પોપ્યુલેશન મોટું છે, તો વપરાય છે વધારે ખાલી ચાઇનામાં, પણ યેટ એલાકાના નેટિવ છે અને વપરાય છે. 1.1 બિલિયન પીપલ. તો આ ભાષા અમારી જિંદગીમાં કેવી રીતે આવી ગયું અને આ અમારા ઉપર ગાલિબ થઈ ગયું છે? આજે અમારા ઘરોમાં, મારા ઘરમાં હું જોઉં, મોટું મોટું કમ્પ્લેઇન ઘણા મા બાપોને એ જ હશે કે બધા હવે અંગ્રેજી બોલે છે. સ્કૂલ ઘરે ઇંગ્લિશ, સ્કૂલમાં ઇંગ્લિશ, મદ્રેસામાં જમાનામાં ગુજરાતી હતું ત્યાં પણ હવે ઇંગ્લિશ છે, અને અમારા મસ્જિદમાં પણ જરૂરિયાત થઈ ગયું છે. ઇટ્સ નોટ અ વોન્ટ, ઇટ્સ અ નીડ. તમે કાંઈ પણ કરો તો ઇંગ્લિશમાં કરો. લેક્ચરર્સ એક એક્સ્ટ્રા ઇંગ્લિશ સ્પીકરને લઈ આવો તમે, ઇટ્સ અ નીડ. તો શું આ ઓટોમેટિકલી થયું કે આની પાછળ એક મોટું પ્લાન હતું કે 100 વર્ષ 200 વર્ષમાં આખી દુનિયા જે છે એક ભાષાના ગુલામ થઈ જાય? એ મારું આજનું ટોપિક નથી. અને એક પણ ચીજ વિચારવા જેવું છે કે જે દેશો આજે આ સુપર પાવર્સની સામે ઉભા રહ્યા છે, તે લોકોનો એક ખાસિયત છે કે તે પોતાની ભાષા જે છે તેનું કાબુ લીધા છે. તે ટેકન કંટ્રોલ ઓફ ધેર ઓન લેંગ્વેજ. રશિયાને જો, ચાઇનાને જો, ઈરાનને જો, તે ઓલ ટેકન એલાકાનું એક ઘણા એલાકાના ક્વોલિટીઝ છે, પણ એક ક્વોલિટી છે કે પોતાનું ભાષાનું એલાકા એસ્ટાબ્લિશ કર્યા છે કે અમારું જે કોમ્યુનિકેશન થશે અમારા જ ભાષામાં થશે, નહીં કે અંગ્રેજી નથી જાણતા. શહીદ આયતુલ્લા ખામેની એ કહે છે હી વોઝ ફ્લુઅન્ટ ઇન ઇંગ્લિશ, પણ કોઈ દી તમે સાંભળશો નહીં ઇંગ્લિશ બોલતા. જ્યારે પણ પ્રેસ સાથે વાત કરવાનું હતું અંગ્રેજી સમજતા હતા, બોલતા હતા, પણ કોઈ દી પબ્લિકમાં બોલ્યા નહીં. સો ઇટ સેઝ અ લોટ. પણ એ પણ આજનું ટોપિક નથી. તો આ એક યુનિવર્સલ લેંગ્વેજ, મને ખાલી આ બધું બયાન કરો તો જેથી અમે સમજીએ કે આ જે કોન્સેપ્ટ છે યુનિવર્સલ લેંગ્વેજનું કેવું સારું. અમે એકબીજાને સમજીએ, ઘણા પ્લસ પોઈન્ટ છે. અમે એકબીજાને સમજી શકીએ, તમે બીજા દેશમાં જાઓ, તમે એ ભાષામાં બોલો, માણસો તમે સમજી શકીએ, યુ કેન કોમ્યુનિકેટ, એક જાતની આઝાદી છે. તો ફાયદાઓ છે પણ ડ્રોબેક્સ પણ છે. થોડા દિવસ પહેલાં ઝોહરાન મમદાનીને સાંભળતો. ઝોહરાન મમદાની જે છે અમારો ખોજો ભાઈ છે, પણ ન્યુયોર્ક સિટીનો મેયર છે, અને હી ઇઝ ક્રિએટેડ, હી ઇઝ મેડ હેડલાઇન્સ. તો થોડા દિવસ પહેલાં એનો એક ટોક શો હતું. કોની સાથે? ગેરી લિનેકર સાથે. ગેરી લિનેકર ઇઝ એક્સ ઇંગ્લેન્ડ ફૂટબોલર, પણ હવે હી ઇઝ બીકમ અ સ્પોર્ટ્સ જર્નલિસ્ટ અને જનરલ જર્નલિસ્ટ.

થઈ ગયો છે. બીબીસીમાં પહેલાં હતો, પછી એને કાઢવામાં આવ્યું. કેમ કાઢવામાં આવ્યું? કારણ કે યુ વોઝ પ્રો પેલેસ્ટાઈન. એને કામ મૂકવું પડ્યું, હેડ ટુ રિઝાઇન ફ્રોમ બીબીસી. તો પોતાનો ટોક શો છે, હમણાં સેલિબ્રિટીઝ પોલિટિશિયન્સને ઇન્ટરવ્યૂ કરે છે. તો એનું ઝોહરાન મમદાની સાથે ટોક શો હતું. અને ઝોહરાન મમદાની એક બહુ ઇન્ટરેસ્ટિંગ ચીજ કહે છે. એ કહે છે, ધ મોસ્ટ સ્પોકન લેંગ્વેજ, ધ મોસ્ટ પોપ્યુલર લેંગ્વેજ ઇન ધ વર્લ્ડ ઇઝ નોટ ઇંગ્લિશ. એ કહે છે, ઇટ્સ ફૂટબોલ. એ કહે છે, ઇંગ્લિશ જે છે 1.5 બિલિયન માણસો અંગ્રેજી વાપરે છે. બાકી કે તમે આ વર્લ્ડ કપનું તમે વ્યુઅરશીપ જોશો, 5 બિલિયન પીપલ આર વોચિંગ વર્લ્ડ કપ ફૂટબોલ.

ઠીક છે, ઇંગ્લિશ જે છે 1.5 બિલિયન માણસો અંગ્રેજી વાપરે છે. બાકી કે તમે આ વર્લ્ડ કપનું તમે વ્યુઅરશિપ જોશો, 5 બિલિયન પીપલ આર વોચિંગ વર્લ્ડ કપ ફૂટબોલ, ઇઝ ઓલમોસ્ટ 3 ટાઈમ્સ મોર. અને કોઈ માણસ ગાંડો નથી કે ટીવીની સામે 90 મિનિટ કે 120 મિનિટ કે 2 કલાક બેસીને જોઈએ, જે ચીજ સમજતો નથી. આ 5 બિલિયન માણસો જે છે ફૂટબોલ જોઈ છે, એટલે આ ગેમને સમજે છે, આ ગેમના આશિક છે. દે આર લવર્સ, દે આર ફ્રેન્ડ્સ, પોતપોતાના દેશોનું રિપ્રેઝેન્ટેશન છે. સો ઇટ્સ ધ મોસ્ટ સ્પોકન લેંગ્વેજ. આ ઝોહરાન મંદારીના શબ્દ છે, ધ મોસ્ટ સ્પોકન લેંગ્વેજ ઇન ધ વર્લ્ડ ઇઝ ફૂટબોલ. તો કાલે ફાઇનલ છે વર્લ્ડ કપનું, 2026, સ્પેન વર્સિસ આર્જેન્ટિના. અને કોઇન્સિડન્ટલી આ જે સ્પોર્ટ છે અંગ્રેજી ભાષા જો એ જ દેશમાંથી આવ્યો છે. જેમ ઇંગ્લિશનું ઓરિજિન હતું ઇંગ્લેન્ડથી, તેમ ફૂટબોલનું પણ ઓરિજિન ઇંગ્લેન્ડથી છે. તો આજે એક સ્પોર્ટના આટલા બધા આશિકો હોય દુનિયામાં, શું એની પાછળ પણ પ્લાન હતો, એ પણ વિચારવા જેવું છે. એ પણ અમારો ટોપિક આજે નથી. અને એ કારણે ઇંગ્લિશ ફેન્સ હંમેશા કહે કે ઇટ્સ કમિંગ બેક હોમ, એ લોકોનો ફ્રેઝ છે. ઇંગ્લિશ ફેન્સ જે છે, ઇટ્સ કમિંગ બેક હોમ, એ કહે છે આ સ્પોર્ટ્સ, આ ફૂટબોલનું ઓરિજિન હતું. સો ધ કપ ઇઝ ગોઈંગ ટુ કમ બેક હોમ, એ લોકોનો મતલબ હતું 96માં આ ફ્રેઝ આવ્યું હતું, જ્યારે યુરો વોઝ કમિંગ ટુ ઇંગ્લેન્ડ. પણ હવે એ લોકો કપ વાસ્તે પણ વાપરે છે કે ઇટ્સ કમિંગ બેક હોમ. તો વર્લ્ડ કપના જે ફૂટબોલ વર્લ્ડ કપ જે છે, એનું રેગ્યુલેટરી બોર્ડ જે છે તે ફિફા છે, ફેડરેશન ઇન્ટરનેશનલ ડે ફૂટબોલ એસોસિએશન, ફિફા જે લોંગ ફોર્મ છે. ઇટ્સ અ સેલ્ફ રેગ્યુલેટરી બોડી, એ કોઈ સરકારની નીચે નથી. દુનિયામાં દેશો કેટલા છે? 192-193 દેશો છે, પણ ફિફાના મેમ્બર્સ 211 છે, 211 મેમ્બર છે ફિફાના. સો દેર સમ એક્સ્ટ્રા ઓર્ગેનાઇઝેશન્સ વિચ આર ઓલ્સો મેમ્બર્સ ઓફ ફિફા. અને એ લોકોનું મોટો છે ફૂટબોલ યુનાઇટ્સ ધ વર્લ્ડ, ફિફાનું મોટો છે ફૂટબોલ યુનાઇટ્સ ધ વર્લ્ડ. સો નાવ ઇટ ઇઝ અ ફોર્સ, એક જાતનું ફોર્સ છે કે દુનિયામાં જે થઈ રહ્યું છે, જંગો છે, માણસો પોતપોતાના નેશનાલિટીઝ, રેસિઝમ છે દુનિયામાં, ઓપરેશન છે, એ કે ફિફા હેઝ ધીસ ગોલ, એ લોકોનું એ ગોલ છે કે અમે બધાને સાથે લાવી શકીએ. વી હેવ ધીસ પાવર ટુ બ્રિંગ એવરીબડી ટુગેધર. અને બેશક એક રીતે કર્યા છે, 5 બિલિયન માણસો એક ચીજ જોતા હોય, ઇટ ઇઝ સમથિંગ. હું પોતે ફૂટબોલ ફેન છું, રમું છું ફૂટબોલ, આઈ એમ અ ફેન. પણ કોઈ વખતે માણસના આંખ ખુલે, દુનિયામાં જે થઈ રહ્યું હતું આટલું ટાઈમ થયા, ઓક્ટોબર 7 પછી ઘણાના આંખ ખુલ્યા છે. સૂરે બકરાની જે આયત છે, એતલ કુર્સી પછી, કદ તબૈયન રુશ્દુ મિનલ ગઈ. સો ધ પાથ ઇઝ વેરી ક્લિયર, ધ રાઇટ પાથ હેઝ બીકમ ડિસ્ટિંક્ટ ફ્રોમ એરર. ઘણી વખત હોય છે પણ પડદા કેપી છે, અમે ખબર નથી પડતું. પણ કાંઈ એવું ઇન્સિડન્ટ થાય છે દુનિયામાં જે માણસોનો આંખ ખુલી જાય. તો ઓક્ટોબર 7 જે પેલેસ્ટાઈનમાં જે થયું, અને તે પછી જે જેનોસાઇડ થયું, કદ તબૈયન રુશ્દુ મિનલ ગઈ, તે પછી અમારા આંખ ખુલી ગયા છે કે કોણ કોના સાઈડમાં છે. અમે જે બોસ કરતા હતા કે અરબ દેશ જે છે ઇસ્લામિક નેશન્સ છે, આજે અમે ખબર પડી ગયું કે એ લખા ક્યાં છે, વિચ સાઈડ આર ધે. તો તેમજ આ ફિફા જે છે 2026 વર્લ્ડ કપ જે છે, કદ તબૈયન રુશ્દુ મિનલ ગઈ, જો માણસોને આંખ ના ખુલે આ વર્લ્ડ કપ પછી તો ક્યારે નહીં ખુલે. The things that are happening behind the scenes, એના ઉપર અમે આંખ ખોલવાની જરૂર છે. 567 પેલેસ્ટિનિયન ફૂટબોલર્સ હેવ બીન કિલ્ડ. કેટલા? 500 ઉપર પેલેસ્ટિનિયન ફૂટબોલર્સને મારી નાખવામાં આવ્યું છે. બીજા ઇન્ટરનેશનલ પ્લેયર્સ હતા. ફિફા આજ સુધી એક શબ્દ નથી બોલ્યો. ઇફ યુ આર રિપ્રેઝેન્ટિંગ ફૂટબોલર્સ અરાઉન્ડ ધ વર્લ્ડ, ફૂટબોલ એસોસિએશન્સ, કોઈ પણ બીજું દેશ હશે જે હ્યુમન રાઇટ્સને અગેન્સ્ટ જશે, ફિફા બોલશે. આજે 500 ઉપર પેલેસ્ટિનિયન
પ્લેયર્સ ને મારી નાખવામાં આવ્યું છે, દેવ બિન મર્ડર્ડ. ફીફા આજ સુધી કાંઈ નથી બોલ્યું. કદ તબૈયન અર રુશ્દ મિનલ ગઈ. ફીફા ક્યાં ઉભા છે?

પછી વર્લ્ડ કપ પહેલાં ઇન્ફન્ટિનો જે ફિફાનો મોટો છે વ્હાઇટ હાઉસમાં જઈ ટ્રમ્પને વર્લ્ડ કપ આપ્યો પકડવા વાસ્તે, કદાચ રાખી દેશે કારણ કે ક્લબ વર્લ્ડ કપ વર્લ્ડ ક્લબ ક્લબનું જે ચેમ્પિયનશિપ હતું એ પણ યુએસમાં થયું હતું. એ કહેવાય છે કપ આજ સુધી આપ્યો નથી. તો ચેલ્સીને જે કપ દેવામાં આવ્યું ઇટ વોઝ અ રેપ્લિકા. જી કે છે ચાન્સ છે આ વર્લ્ડ કપ પણ રાખી લેશે. 24 કેરેટ ગોલ્ડ છે, ભારે છે, કિંમતી છે, પણ એ વાંધો નહીં. પણ એની સાથે એ વખતમાં નોબલ પીસ પ્રાઇઝ હતું એ વર્ષનું, અને ટ્રમ્પને બહુ જ આશા હતું કે એને નોબલ પીસ પ્રાઇઝ મળશે એ વર્ષનું, એને ના મળ્યું. તો ઇન્ફન્ટિનો જઈને નોબલ પ્રાઇઝ ફિફા પીસ પ્રાઇઝ બનાવી, ઇટ્સ અ ન્યૂ પ્રાઇઝ, એ જઈને ટ્રમ્પને આપે છે કે ધીસ ઇઝ યોર્સ, યુ કેન ગો અરાઉન્ડ ઇટ. વિડીયો છે. હવે તમારું ગોલ શું છે? માણસોને યુનાઇટ કરવાનો. યુ હેવ યોર ઓન પ્રિન્સિપલ્સ. તમારા હ્યુમન રાઇટ્સનું ફોલોઈંગ છે, રૂલ્સ છે, જે તમે વાયદો લીધા છે કે તમે ફોલો કરશો. આજે તમારી સામે એક ડિક્ટેટર ઊભો છે જે ઝુલમ કરે છે, ખુલ્લે આમ દુનિયામાં ઝુલમ કરે છે. આજે તમે એને જઈને પીસ પ્રાઇઝ આપો. યુ આર વિથ હિમ. કદ તબૈયન રુશ્દુ મિનલ ગઈ. પડદાની પાછળ કંઈ બીજું થાય છે. અમે જે બતાવવામાં આવે છે, બેશક અમે જે ફૂટબોલ જોઈ છે એ બીજું છે, પણ બિહાઇન્ડ ધ સીન્સ જે થાય છે, વી હેવ ટુ ઓપન અવર આઈઝ. ઝટેઓ જે છે, મહેદી હસનનું જે ચેનલ છે, ઘણા તમે જોતા હશો. એનું એક 3-part series છે, ધ ડાર્ક સાઇડ ઓફ ફિફા વર્લ્ડ કપ. 2 parts રિલીઝ થઈ ગયા છે, 3rd part પણ આજે હવે નીકળશે. અને એમાં ઈ ઇન ડિટેલ રિસર્ચ કરે છે. તો એ કહે છે કે ફિફા આજની વાત નથી, પણ છેલ્લા 100 વર્ષ થયા એટલા કે ડિક્ટેટર્સની સાથ આપે છે દુનિયામાં ફૂટબોલના નામે. કારણ કે આટલા બધા માણસો આશિક છે, દે આર સો મેની પીપલ ફોલોઈંગ ફૂટબોલ. અને ઘણી વખતે કહે છે કે વી ડોન્ટ ગેટ ઇન્વોલ્વ ઇન પોલિટિક્સ, પણ કે ખાલી આ વાતો છે. બિહાઇન્ડ ધ સીન્સ દે આર ઓલવેઝ વિથ પોલિટિક્સ. અને આજની વાત નથી, 100 વર્ષની વાત છે કે ડિક્ટેટર્સ ફિફાને વાપર્યા છે પોતાનું ઇન્ફ્લુઅન્સ એસ્ટાબ્લિશ કરવા વાસ્તે, અને પોતાના જે ગુણાઓ છે જે પોતાના ક્રાઇમ જે છે એને ઢાંકવા વાસ્તે ફિફાને વાપર્યા છે. તે એક્ઝામ્પલ આપે છે બેનિટો મુસોલિની. 1934 જે ઇટાલિયન ડિક્ટેટર હતો, બહુ જ ઘણું ઝુલમ કર્યો હતો, પણ એ ઇન્સિસ્ટ કર્યો કે વર્લ્ડ કપ જે છે 1934 ઇટલી આવે, અને ખાલી એ નહીં પણ ઇટલી જીતે. એ પણ બિહાઇન્ડ ધ સીન્સ ડ્રેસિંગ રૂમમાં જઈ ને ટીમ્સને થ્રેટન કરતો હતો, જે ઇટલીની સામે રમતા હતા એ લોકોને થ્રેટન કરતો હતો. આજ જેવો જ કિસ્સો છે, હમણાં જે થઈ રહ્યું છે એ જ છે, જેથી ઇટલી જીતે. હી મેડ શ્યોર કે ઇટલી વન ધેટ વર્લ્ડ કપ 1934. અને તે પછી તે પહેલાં લિબિયામાં જેનોસાઇડ કરી લીધો હતો આ માણસ મુસોલિની, અને એના પછી ઇથોપિયાને એટેક કર્યો કેમિકલ બોમ્બ સાથે એ વખતમાં, પણ આ બધું ઢંકાઈ ગયું ફૂટબોલ વર્લ્ડ કપના ના લીધે. પછી 1978 વર્લ્ડ કપ આર્જેન્ટિનામાં, ત્યાં પણ જ્યોર્જ રફાયલ વિડેલા એ પણ એક ડિક્ટેટર હતો, પણ હી ઇન્સિસ્ટેડ કે આ ફિફા વર્લ્ડ કપ આર્જેન્ટિનામાં રમાય. અને પછી પેરુની ટીમ સામે જ્યારે રમતા હતા આર્જેન્ટિના, ત્યારે ડ્રેસિંગ રૂમમાં જઈ એ લોકો સાથે વાત કર્યો, આટલું બધું ઘઉં મોકલાવ્યો, અને આર્જેન્ટિના પેરુને માર્યા 6-0 એ ગેમ પછી. તો બિહાઇન્ડ ધ સીન્સ ત્યાં પણ એક રમત ચાલતો હતો. આ પણ એક માણસ ડિક્ટેટર હતો, એ કહે છે ફિફાને સાથ આપ્યો. પછી મહેદી હસન બેલેન્સ કરે છે, એ કહે છે કે 2018 ને 2022 રશિયન વર્લ્ડ કપ ને કતારનું જે હતું એમાં પણ એ કહે છે કે હ્યુમન રાઇટ્સ એબ્યુઝીસ હતા, અને ફિફા એ લોકોને એસિસ્ટ કર્યા, એ લોકોને મદદ કર્યા એ ઢાંકવા વાસ્તે. અને હવે 2026 એ આ બધું બેકગ્રાઉન્ડ આપીને પછી હી કમ્સ ટુ 2026. આઈસ જે છે, ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ યુએસમાં, ખૂબ ઝુલમ કરે છે બિહાઇન્ડ ધ સીન્સ. ઘણું પ્રેસમાં આવે છે, ઘણું નથી આવડતું. અને આ વખતે ફિફા વર્લ્ડ કપ ચાલે છે, 500 બધા આંક સ્ટેડિયમ ઉપર છે, ફૂટબોલ ઉપર છે, પણ પાછળથી ખૂબ ઝુલમ કરે છે લાખો માણસોને પકડે છે, ઘરો તોરે છે, ગાડીઓ તોરે છે.

Once when a Myra che, they've killed people. People are disappearing. You get FIFA, US ne saath aape che. But the treatment of the Iranian team, FIFA aku time te kehta tha ki we won't get involved in politics. And we are a force to reckon with. We will unite the world. Football unites the world. તો તમારો જો આટલું પ્રિન્સિપલ હોય ને તમારું આટલું ફોલોઈંગ હોય, 5 બિલિયન માણસો તમે ફોલો કરતા હોય, તો યુ હેવ અ સે. પણ આજે એ લોકો અમેરિકન ગવર્મેન્ટને સાથ આપ્યા, ઈરાનિયન ટીમ ઉપર જે બનાવ બન્યું, પહેલાં એકને વિઝા ના મળ્યું, પછી મેક્સિકોમાં ટ્રેન કરી અને ગેમ રમવા આવે અને પાછું જાય, અને પછી VAR થ્રુ એ લોકોનું ગોલ જે ડિસાઇડ થયું કે જે હતું, બધા બાજુ ક્વેશ્ચન માર્ક છે. કદ તબૈયાનો રુષ્ટ મેં લગાવી, શું આમાં ફિફાનો હાથ છે કે નહીં. પછી ટોપ આફ્રિકન રેફરી ઓમાર અબ્દુલ કાદિર અર્થાન, હી વોઝ વોટેડ એઝ ધી બેસ્ટ આફ્રિકન રેફરી. અને બેશક તમે ટોપ આફ્રિકન રેફરી હો તો તમે વર્લ્ડ કપમાં તમે ચાન્સ મળશે ઓફિશિયેટ કરવાનો. એને વિઝન આપ્યા, એ કહે છે હી હેઝ ટાઈઝ વિથ ટેરરિસ્ટ ઓર્ગનાઇઝેશન્સ. તો ફિફા જો પોતાનું પગ નીચે રાખ્યા હોત કે ના, પોલિટિક્સને તમે સાઈડમાં રાખો, એને રમાડવા દો, એ કોઈ ટેરરિસ્ટને પીછું પણ નથી બોલાવવાનું, અને ના સ્ટેન્ડ્સમાં કોઈ ટેરરિસ્ટને બોલાવશે. હી ઇઝ અ ગુડ રેફરી, એને રમાડવા દો. નહીં, ફિફા યુએસને સાથ આપ્યામાં, કદ તબૈયાનો રુષ્દું એને લગાઈ. પછી માઇકલ કુકમ બોલન ડિંગા, લુમુમ્બા વેયા કહે છે, આ કોંગોનો ટોપ ફૂટબોલ ફેન છે. પેટ્રિસ લુમુમ્બા જે ફ્રીડમ ફાઈટર હતો, ગુડ આઈડિયોલોજી કોંગોમાં, એને મારી નાખવામાં આવ્યું. આ એક ફેન છે જે દુનિયાભર કે તમે ફૂટબોલ રમો, હું સાઈડમાં ઊભો રહીશ, એક સ્ટાન્સમાં હાથ ઉપર કરીને ઊભો હોય છે, સ્ટેમિના કપે, હી એક્સરસાઇઝ ઇઝ ફોર દેટ. એક બાજુ ઊભો હોય હાથ ઊંચું કરીને, અને પેટ્રિસ લુમુમ્બા જેમ ચશ્મા પહેરો છે, કપડાં પહેરો છે, ખાલી દુનિયાને કહેવા છે કે તમે આ માણસને ભૂલજો નહીં, ડોન્ટ ફોગેટ પેટ્રિસ લુમુમ્બા. એને પહેલાં વિઝન આપ્યા, હી મિસ ધ ફર્સ્ટ ટુ ગેમ્સ કોંગોન, હી ઇઝ ધ ટોપ ફેન, અને ફેન્સ બધાની પાછળ ઊભા હોય છે. દે ડિનાઇડ હિમ વિઝા, ફિફા ડીડ નોટ સે એનીથિંગ. પછી ફોલારિન બેલોગન, અમેરિકન પ્લેયર જે છે, એને રેડ કાર્ડ મળ્યું હતું. પછી ટ્રમ્પ ઇન્ફન્ટિનોને ફોન કરે છે કે આ બરાબર નથી, પોતાને ખબર નથી રેડ કાર્ડ શું છે, પોતે એડમિટ કર્યો કે આઈ ડિન્ટ નો વોટ ધ રેડ કાર્ડ વોઝ. And how can you penalize a player for the next game, a game that is not played? A Trump nu sawal che, saru sawal che ke tame kevi tam penalize karo player ne je game raimo nathi. Red card nu rule che, tame red card male you won't play the next game. Infantino ne phone karin, it was reversed, first time ever. Jethi Rami Shaki, he was the top player, US team top scorer. To ayan pan question mark aave che. પછી ટ્રીટમેન્ટ ઓફ ધી ઇજિપ્શિયન ટીમ, VAR મેં લખવાનું જે ગોલ ડિસાઇડ આવતી અર્જેન્ટિનાની સામે. પછી મેસીને ગોડલી સ્ટેટસ આપો, કારણ કે યુએસમાં રમે છે, યુએસ ક્લબ લેવલમાં રમે છે, એને જેટલું પોપ્યુલારિટી મળે એ પ્રમાણે ફૂટબોલ વધારે પોપ્યુલર થાય, અને હવે બધું પૈસો છે બિહાઇન્ડ ધ સીન્સ. પછી બ્રાઇબરી જે છે, ફિફાનું બ્રાઇબરી જે છે, હોસ્ટ કરવા વાસ્તે માણસો બહુ જ ઘણો પૈસો આપે છે, દેશો જે છે ઘણો પૈસો આપે છે, મિલિયન્સ ઓફ ડોલર્સ. કમિટી મેમ્બર્સ જે વોટ કરે છે એ લોકોને ઘણો પૈસો દેવામાં આવે છે કે તમે અમારી વાસ્તે વોટ કરો. તો એ પણ એક સ્કેન્ડલ છે જે મહેદી હસન પાર્ટ 3માં ડિસ્કસ કરશે, હજી રિલીઝ થયું નથી. ધી બ્રાઇબરી સ્કેન્ડલ્સ ઓફ ફિફા, તો એ પણ જાણવા જેવું હશે. પછી છે ધ કાર્બન ફૂટપ્રિન્ટ, આ કાર્બન એમિશન્સ જે છે, એન્વાયરમેન્ટ ઉપર જે બોજ છે, કાર્બન ઇમિશન્સ, ખાસ આ ફોસિલ ફ્યુલ્સ, અમારી ગાડીઓ જે છે, અને અમારું લાઈફસ્ટાઈલ જે છે એનું એન્વાયરમેન્ટ ઉપર એનું ઇફેક્ટ આવે છે. હંમેશા લગા કોન્શિયસ રહીએ છીએ કે કાર્બન ફૂટપ્રિન્ટ નાનું રહીએ. કતારમાં જે વર્લ્ડ કપ હતું 2022, ધ બિલ્ટ ઓલ ધ સ્ટેડિયમ્સ ફ્રોમ સ્ક્રેચ, 200 કે 300 બિલિયન ડોલર્સનું ખર્ચો. ઇટ વોઝ ધ કોસ્ટ ઓફ 4 વર્લ્ડ કપ્સ કમ્બાઇન્ડ. ત્યાં લખા એક્સપેક્ટ કરતા હતા કે કાર્બન ઇમિશન બહુ જ હશે, અને બોઈલા હતા લખા એ વખત, કારણ કે એર કન્ડિશન્સ વપરાતા હતા સ્ટેડિયમમાં, ગરમીના કારણે સ્ટેડિયમ્સમાં એર કન્ડિશન હતું, કે એન્વાયરમેન્ટ ઉપર બહુ જ ભાર આવ્યો છે. 4 વર્ષ પછી 2026